દિવ્ય રૂપમાં સર્પને ડસેરે લઈ શકેકો પ્રકરણ આજ મરી શકે પછી જન્મ ભરી અનેક પ્રકારના વેશ્યાઓમાં રત ભયકો કારણે વિંધ્યા ભવત પિશાચોહી ગૌરી પાપ ગિરવ પાપી ભયંકર વિંધ્યાચલ નામ ગરેકો પર્વતમાં એવટા બડો દિવ્ય રૂપમાં હિમાલયકો ક્ષેત્રમાં ગયેર ભયંકર પિશાચકો રૂપમાં રહેન થાલે છે. એતાતિર ઉનકી પત્ની ચંચુલાકો મૃત્યુ ભઈ શકેકો થિએન સમયકો વિધિકો વિધાન સમયકો પાબંદી બુઢી હુદઈ હુદઈ હુદઈ હુદઈ ગયેકી અબ વૈશમાં સંજરી સભૈલે સંપૂર્ણ ક્રિયાકલાપ ગરે તાર બુઢીકો અવસ્થાલાઈ કલ્લે હેર કાં કે ખાઉ કાં લાઉ યસ્તો પ્રકારલે સંપૂર્ણ હુદઈ ગો એક દિનકો દિન કસ્તો ભઈ જવનેર બંધા ગોકર્ણ ક્ષેત્રમાં ગોકર્ણ નામ ગરેકો ક્ષેત્રમાં પાવન ધામમાં શિવજીકો ક્ષેત્રમાં બળો દિવ્ય રૂપમાં સભઈ ક્ષેત્રબાટ વ્યક્તિઓ ગઈરહેકો થાહા પાય છન. હાથમાં અનેક પ્રકારના પ્રસાદીઓ લેર ગયા બેલપત્ર અબીર ચન્ન લાભ પુષ્કરો લેર ગયા દેખી શકે પછી અબ એનેકો પછી પછી પછી જાણુ પડશે તેબાટ પ્રસાદી મૈલે પણ ખાન પાઉછુ ભન્ને ભાવના ભય છે. ચંચુલા નામ ગરે કે ઈ બુઢી સ્ત્રી આજ ગોકર્ણકો ક્ષેત્રમાં જાંદઈ છન. જાંદઈ જાંદઈ જાંદઈ જાંદઈ જાંદઈ જાંદા બળો દિવ્ય રૂપમાં શિવ રાત્રિકો દિનમાં કથા પ્રવચન ગુરુઓના મુખબાટ સુન્દર ગયેકી રહી છે. સુન્દર જાણા નરક ભનેકો બળો દિવ્ય રૂપમાં અનેક પ્રકારના દુઃખહરૂ દિને પાપીઓલાઈ સનાઈદિને ઠુલા ઠુલા દારા ભયકા હાથમાં હાથકડીઓ લીર શકેકા કાણાકા લૌરાહરૂલે હિર્કાઉને યસ્તા પાપીઓકો જીવાત્માલાઈ પાપીઓકો આત્માલાઈ હાની રહેકો હુનેછ નરકકો ક્ષેત્રમાં બનેર થાહા પાઈસકેપછી આજ બડો દિવ્ય રૂપમાં ચંચુલા નામ ગરેકી તી પત્નીને તે સ્ત્રીલે બડો સોધઈ સોધઈ સોધઈ ગઈન જિંદગીભર પાપ કર્યો કુકર્મ કર્યો આજ કસરી માં નરકમાં ન પરોલા ર નરકબાટ બચને ઉપાય કે હોલા ભનેર મનમાં ચિંતન કરન થાલીન. સંપૂર્ણ ભક્ત જનરો આરતી કરી શકે પછી ભોલે બાબાકો પ્રસાદી ખાઈ શકે પછી આપ આપનો ક્ષેત્રમાં ગયે બ્રાહ્મણ લાઈ એકાંતમાં ગયેર ચંચુલાને આગે કરીન ભગવાન હજુર ગુરુદેવ હુંચ હજુરે સભેલા અજ્ઞાન રૂપી અંધકારબાટ પારી લગાવનકો લાગે કોટી સૂર્ય સમાનકો ક્ષમતા હજુરમાં છે. તેથી કારણે પ્રભુ જિંદગીભર પાપ ઘરે બીતીગો બુઢી કાલમાં નરક જાનો ભંદા ડર લાગને નરકબાટ બચને ઉપાય કે છે ભનેર આજ્ઞા કરી છે. યતી ભનેર આજ્ઞા કરને બિત્તીકી બ્રાહ્મણને અબ તિમીલાઈ મૈલે સંપૂર્ણ તત્વ જ્ઞાન બતાવું છું ભનેર આજ્ઞા કરદૈ હુંચ ભને સમયકો ચરિત્ર શ્રીમદ શિવ મહાપુરાણ કો મહાત્મ્ય કો સ્કંદ પુરાણ બાટ લીએકો તીર્થ અધ્યાય કથા પ્રવચન લાઈ નમો નમસ્કાર કરીને ભને સમયકો ચરિત્ર છે.